બેન બનુ અણસગી થાતે કાર્યક્રમ ખેતીવાડી થી પડા સૂટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ રાય સૂચવા અમને આલી શકો અમારા અણા પતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષય ની હાથે તારું દી. રામ રામ રામ રામ.

0: મારું નામ ગિલ્લી હૈ ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું હમઝી કે પાણીની તર લાગી રહી હૈ. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હૈ તો એને પાણી પીવડાવો દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હૈ.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.

આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને

0: જીવન દાન અલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના કદમ હે એ આબાવારા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
2: जागृति बुन आपने कार्य सोचू है अगर आप बूंदे रुके जाएगा तो हूँ था
3: नाना अंजलि बुन हूँ था का
2: अरे जागृति बुन आपड़ी जे नदिया है ये हुके जाएगा खेतर बंजर थे जाएगा ने आपड़ो जीवन जे है ये भी रुकी जागा
3: ओ अंजलि बुन इटले इस मन का कहे कि पानी तो काल है पानी थकीस आपड़ो जीवन है
2: होवे जागृति बुन हर बूंद में आपड़ो जीवन है ને આજ ધરતી માતાનું સંબલ હે
3: હોવે અંજલિ પુન આપણે ભાઈ બહેન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો ની રાખો બારિશને પાણીનો સંગ્રહ કરવો આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પીઢીનું જીવન સફળ થઈ જાગા
2: હોવે હોવે જાગૃતિ પુન આપણે ભાઈ બહેનોને કહો કે પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો જલ જીવન હે આ આપણી પહેચાન હે હર બૂંદનું મોલ
4: આપણે જાણો વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: મારું નામ ગિલ્લી હૈ ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું હમઝી કે પાણીની તર લાગી રહી હૈ. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હૈ તો એને પાણી પીવડાવો દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હૈ.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ. માટી મેં જમી હું અને માટી ટકીસ જાણી જાઉં હું. મેં ખેત અંબાર્યા, બીજ બોયા, મેં પશુનો બહાવ્યો, મિશ્રમ કર્યો તો પછી બાપ દાદાની જમી માટે મારો અધિકાર કેમ નથી?

0: મેન બુનું ગીતનો એશો પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સપનું ઘણીમાન સ્વાગત કરો હ અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ભાઈ બોનું ગીત કે પહેલા આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હ ગાંવ વિસ્તાર માટે પશુધન સ્વાસ્થ્ય એ ટીકાકરણની હું આવશ્યકતા હે અને વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી મનીષજી તો સબ થકી પહેલા આપણે હામરી લણાની વાત મોરે કરા આપણી વાતે સર નમસ્કાર
1: નમસ્તે અંજલિ જી
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં
1: આપકા ઓર વાગડ રેડિયો કા બહોત બહોત ધન્યવાદ
0: સર જૈસા કે આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જુડ રહે હૈ ઓર આજ હમારે કાર્યક્રમ મેં આપસે વાતચીત કા વિષય હૈ કે ગાંવ સ્તર પર પશુધન સ્વાસ્થ્ય ઓર ટીકાકરણ કી આવશ્યકતા ક્યું હૈ ઓર ઇસકા ક્યા મહત્વ હૈ
1: જી બિલકુલ અગર હમ હમારે ક્ષેત્ર કી બાત કરે જો આદિવાસી બહુલ ક્ષેત્ર હૈ યહાં પે જો કૃષિ પરંપરાએ હૈ ઉનમે પશુધન ઇસકી રીડ માની જાતી હૈ
0: બિલકુલ
1: ઓર પશુપાલન સિર્ફ કૃષિ કે લિયે આવશ્યક નહીં હૈ પશુધન કા પાલન કઈ આર્થિક પ્રણાલીઓ મેં ભી બહોત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાતે હૈં
0: બિલકુલ
1: વે દૂધ માંસ અંડે ઓર શ્રમ જૈસી કઈ સેવાએં હમે દેતે હૈં ગ્રામીણ પરિવારો કી આજીવિકા મેં ઇસીલિયે ઇનકા બહોત હી મહત્વપૂર્ણ યોગદાન હૈ
0: બિલકુલ
1: અબ અગર હમ બાત કરે કે ઉનકે સ્વાસ્થ્ય ઓર ટીકાકરણ કી તો પશુધન કઈ બીમારીઓ કે પ્રતિ બહોત જો હૈ સંવેદનશીલ હોતે હૈં ઓર યે બીમારીયા યા યે ઉનકે સ્વાસ્થ્ય પે પડને વાલે પ્રભાવ ઉનકે સ્વાસ્થ્ય કે સાથ સાથ ઉત્પાદકતા ઓર ઉનકે વિકાસ કો પ્રભાવિત કરતે હૈં
0: જી જી
1: જિસકે દીર્ઘકાલિક પરિણામ કભી કભી બહોત હી ખરાબ હોતે હૈં તો પશુ ચિકિત્સા સેવા ઓર ટીકો તક જો પહોંચ અભી કમ હૈ હમારે પશુપાલકો કી ઇસી કે કારણ ઇનકે સ્વાસ્થ્ય પે પડને વાલે વિપરીત પ્રભાવ જો હૈ વો ઝ્યાદા બઢ જાતે હૈ
0: બિલકુલ
1: ઇસકા સીધા સીધા એક પરિણામ પશુપાલક કો ભી હોતા હૈ કે ઉનકા દો તરફા આર્થિક નુકસાન હોતા હૈ
0: બિલકુલ
1: એક પશુધન કા ઉત્પાદન ક્ષમતા કમ હોના ઓર દૂસરા ઉનકી જેબ પર પડતા હૈ
0: બિલકુલ
1: ક્યુંકિ ઝ્યાદા બીમાર હોને પે ઉનકો ઝ્યાદા પૈસે ખર્ચ કરના પડતે હૈ તો ઇસ દોહરે નુકસાન સે બચને કે લિયે જરૂરી હૈ કિ ગ્રામ સ્તર પે હમ સ્વાસ્થ્ય ઓર ટીકાકરણ કો જો હૈ બહોત સ્વાસ્થ્ય જાંચ ઓર ઉસકા નિદાન ઓર ઇસી કે સાથ મે જો હૈ ટીકાકરણ ઇસકો હમ બહોત મહત્વપૂર્ણ માનતે હૈ ઓર ઇસકી આવશ્યકતા સે હમ ઇનકાર નહીં કર સકતે
0: બિલકુલ સર આપને સહી કહા જૈસા કે આપને બતાયા કે કિસ તરીકે સે ગામ સ્તર પર સ્વાસ્થ્ય ટીકાકરણ કી જો આવશ્યકતા હૈ ઉસે હમે બઢાવા દેના ચાહીએ યહી સર ઇસકે ફાયદે ક્યા હોંગે યાની કી ઇસકા ઉદ્દેશ્ય ક્યા રહેગા હમારે લિયે
1: જી બિલકુલ દેખિયે અગર હમ બાત કરીએ કે ગ્રામ સ્તર પે યદિ પશુધન સ્વાસ્થ્ય ઓર ટીકાકરણ નિયમિત હોને લગે તો સબસે પહેલા તો હૈ કે હમારે પશુધન કે સ્વાસ્થ્ય મે જો હૈ સુધાર હોગા
0: બિલકુલ
1: યાની કી સ્વાસ્થ્ય જાંચ જો કે વૈસે ભી સભી સરકારી અસ્પતાલો મે મુફ્ત હોતી હૈ તો હમારે પશુધન કી નિયમિત સ્વાસ્થ્ય જાંચ હો સમય સમય પર પશુધન કો પ્રભાવિત કરને વાલી જો બીમારીયાં હૈ ઉનકો રોકા જા સકતા હૈ
0: જી હા
1: ઓર ઉનકે ઉપાય અપનાએ જા સકતે હૈ ઇસસે હમ બોલ સકતે હૈ કે હમારે પશુધન કે સમગ્ર સ્વાસ્થ્ય મે સુધાર હોગા ઓર ઉત્પાદકતા લગાતાર બઢતી જાયેગી અબ અગર હમ ટીકાકરણ કી બાત કરે તો આમતોર પર ગંભીર બીમારીઓ કે ખિલાફ વ્યાપક ટીકાકરણ સુનિશ્ચિત કરને સે હમારે પશુધન મે આને વાલી કુછ બડી બીમારીઓ કો જો હૈ હમ નિયંત્રિત કર સકતે હૈ યા ફિર ઉનકો હોને સે યા આને સે પૂરી તરહ સે હમ રોક સકતે હૈ જિસસે ટીકાકરણ જિન બીમારીઓ કે લિયે હોતે હૈ વો અગર પૂરી તરહ રુક જાયેગી તો ઇસસે હોને વાલે પ્રભાવ કો જો હૈ હમ પૂરી તરહ સે સમાપ્ત કર સકતે હૈ
0: બિલકુલ સર
1: ઇસી કે સાથ હમે યે ભી લગતા હૈ કિ હમારે કિસાનો કો જો હૈ સશક્ત બનાના હોગા પશુધન કે સ્વાસ્થ્ય ઓર બીમારીઓ કી રોકથામ કે લિયે જો હમારે પારંપરિક જ્ઞાન હૈ ઉનકે સર્વોત્તમ તરીકે ઓર ઇસી કે સાથ સાથ આવશ્યકતા હોને પે યા સમય સમય પે હમે પશુ સ્વાસ્થ્ય સેવાઓ કા ભી જો હૈ ઉપયોગ કરના ચાહીએ
0: જી બિલકુલ
1: ઇસી કે સાથ સાથ હમે હમારે જો કિસાન હૈ પશુપાલક હૈ इनको ये जानकारी भी देना आवश्यक है कि कब कौन से समय कौन सा टीकाकरण करवाना है या किस तरह से जो है पशुधन के लक्षणों को देख के वो ये अनुमान लगा सके कि ये किसी गंभीर बीमारी के लक्षण नहीं है। अगर वो लक्षणों को देखना पहचानना सीख जाएंगे तो होने वाले बड़ी बीमारियों को जो है आसानी से रोका जा सकता है। तो इसीलिए हमको लगता है कि हमें हमारे किसानों को भी जो है सशक्त बना

ભાઈન બનુ અણસગી થાતે કાર્યક્રમ ખેતીવાડી થી પડા સૂટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચો અમને આલી શકો અમારે અણપતા માટે અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણ ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234 તો ભાઈન બનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષયની હાથે તારુદી રામ રામ રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: ભૂમિ આવંટન હો, દાખિલ ખારિજ હો યા રાજસ્વ વિભાગની પ્રક્રિયા, હર બોના ને મળે સહી જાણકારી, સહી માર્ગદર્શન ને બરાબરી નો અધિકાર. યાદ રાખો જઈ બોન સશક્ત થાય યસ વિકાસ નો સહી રાસ્તો નીકળે હૈ.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસાર.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે, તો એને પાણી પીવડાવો દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ બી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં એને કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે.
2: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગર રેડિયો 90.8 FM.